0: ગ્રામ સભા સુનવે બારે સભી ભૈયા બહેનો હરોખો કાકી કકાજુ હરોખો ઓર બાકી કે સભી શ્રોતાઓ ભી રાધાબેન કી દોઈ હાથ જોડકે પ્યારી સી મુસ્કાન કે સંગે રામ રામ પહોંચે. બાતચીત શરૂ કરવે ઉસે પહેલે અપને ભૈયા બહેનો કો બતા દેવે કે આજે વિશેષ તોર પે 7:30 બજે સે હેલો ગ્રામ સભા કો પ્રસારણ કરો જે હૈ જીતે આપોને વિષય વિશેષજ્ઞ સે સલાહ લે સકત હો. ભૈયા બહેનો આજ હમ બાત કરહે એક એસે વિષય કી જો ખેતી સે જોડો હોવે કે સંગે સંગે આપકી આમદની બઢાવી કો ભી બડો જરિયા બન સકત હૈ. વિષય હૈ કૃષિ ઉત્પાદો કો મૂલ્ય સંવર્ધન. અબ આપ સોચ રહે હોઈએ કે જો મૂલ્ય સંવર્ધન આખિર હોત કા હૈ, તો યે આસાન ભાષા મેં એસે સમજાતે હૈ. માન લો આપ ઓર અન્ય ખેત મેં ટમાટર ઉગાએ, ઉને અગર આપ સીધે તોર પે મંડી મેં બેચો તો ઉનકી આપે એક હી કીમત મિલત હૈ ના. લેકિન અગર ઉનહી ટમાટરન સે સોસ, ચટની યા પ્યુરી બનાઈ જાય તો બે ટમાટર જ્યાદા કિંમત મેં બિક જાતે હૈ કે નહીં. બસ એક હું કહત હૈ મૂલ્ય સંવર્ધન, મનો અપને કૃષિ ઉત્પાદન કી વેલ્યુ બઢાવો. ઓર એસો સિર્ફ ટમાટર કે સંગે હી નહીં, બલ્કિ દૂધ સે પનીર, ઘી, દહી, ગેહું સે આટા ઓર દલિયા, મક્કા સે પોપકોર્ન, આમ સે અચાર ઓર જેમ, મિર્ચ ઓર ધનિયા સે પેક મસાલે બના કે કિસાન ભૈયા હરે જ્યાદા લાભ કમા સકત હૈ. ઓર સબસે અચ્છી બાત જા હૈ કે ઈ કે લાને કોનો બડી ફેક્ટરી લગાવે કી અપન હે જરૂરત નહીં હોતે. એસે કઈ કામ ગાંવન મેં ઘરન સે યા સમૂહ બના કે ભી શરૂ કરી જા સકત હૈ. ઓર અબ આપોને દેખ હી રહે હોઈયો કે આજકલ કઈ મહિલાએ સ્વયં સહાયતા સમૂહ કે માધ્યમ સે પાપડ, અચાર, મસાલે ઓર અન્ય ખાદ ઉત્પાદ બના કે અચ્છી કમાઈ ભી કર રહી હૈ. અબ સવાલ આત હૈ કે શરૂઆત કેસે કરવે. તો ભૈયા સબસે પહેલે કિસાન ભૈયા હર અનખો જો દેખને હૈ કે આપકે જો ઇલાકે હૈ જીતે આપ રહત હો ઉતે કોન સી ફસલ સબસે જ્યાદા હોત હૈ ઓર કોન સો ઉત્પાદ આપોને બના સકત હો. ફિર ઈ કે બાદ અપન હૈ છોટી છોટી સી તૈયારી કરને હૈ. કા કરને હૈ? જૈસે સાફ સફાઈ કો અપન ખો સબસે પહેલે ધ્યાન રાખને હૈ. ફિર બાત કરને હૈ કે પેકિંગ કેસે કરી જાય, ઊ કી આપ ખો તૈયારી કરને હૈ. અપનો જોન બ્રાન્ડ આપોને બનવાવો ચાહત હો કો નાવ કા ધન્ય હૈ વો ભી અપન હૈ સોચને હૈ. અચ્છો સો કોનો જોન સુનવે મેં ભી અચ્છો લગે ઓર આપ જોન કામ કરવે બારે હો ઉસે ભી તનક તનક વો મિલત ભાવ હોવે ઓર ઊ કી ફિર સહી બજાર તક પહોંચ કેસે કરવાને હૈ જો અપન ખો સબસે પહેલે કામ કરને હૈ, હૈ નહીં? ઓર ફિર આપ ઓર ખો એક ઓર બાત બતા દેવે હમારે અચ્છે સે કે જોન સરકાર હૈ ના વા ભી દિશા મેં અપન ઓર કી મદદ કરત હૈ. કેસે? જૈસે ઉમે ખાદ્ય પ્રસંસ્કરણ સે જુડી યોજનાએ કે માધ્યમ સે, FPO મનો કિસાન ઉત્પાદન સંગઠન કે માધ્યમ સે, સ્વયં સહાયતા સમૂહન કે માધ્યમ સે ઓર કૃષિ વિભાગ કે પ્રશિક્ષણ કાર્યક્રમ જોન હોત હૈ વે ભી કિસાનન હે આગે બઢાવે મેં મદદ કર રહે હૈ. અગર આપોને ઈસે જુડબો ચાહત હો તો અપને નજદીકી જોન આપકો કૃષિ વિભાગ હોય યા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય યા પંચાયત હોય જીતે આપ રહત હો ઉતે કી પંચાયત સે ભી જાણકારી લે સકત હો. તો ભૈયા જે છોટે છોટે કામ કરકે આપ અપને કૃષિ ઉત્પાદો કો મૂલ્ય સંવર્ધન કર સકત હો. ઓર ભૈયા હોરન કો બતા દેવે કે અબ વખત હો ચલો હૈ બુંદેલી સમાચારન કો. સો આકાશવાણી ભોપાલ સે પ્રસ્તુત હૈ બુંદેલી સમાચાર.
1: બુંદેલી સમાચાર.